ગોખડા કાર્યક્રમ સુણવાવાલા સંગલાઈ ભાઈ બહેના ને નીતો વૈસારો રામ રામ સા દેખો સા કાર્યક્રમ રો ટેમ વ્યો નમાં હાજર હા લોકગીત લઈને તો હુણાવાસા યો પહેલો લોકગીત

અણી રાજસ્થાની લોકગીત રહેલા રહી ગોખડા કાર્યક્રમ હું તો ઇજાજત નહીં તો પૈસા ને રામ રામ સા રાજસ્થાની લોકગીતોં કા કાર્યક્રમ ગોખડા અભી આપ સુન રહે થે આકાશવાણી કા યે ઉદયપુર કેન્દ્ર હૈ લીજિએ અબ સુનિએ સુગમ સંગીત કાર્યક્રમ કી પહેલી ગઝલ જગજીત સિંહ કી આવાઝ મેં

0: સાધનની રહી ગયા હે, બલ્કિ આપણે દૈનિક જીવનના બી એક મહત્વપૂર્ણ હિસ્સા બન ગયા હે. અણા મહિને સ્માર્ટફોન હે, ઇન્ટરનેટના બઢતા તકા ઉપયોગ રે લારે મોબાઈલ એપનું મહત્વ જો હે વો બી તેજીમાં બઢતો તકો જઈ રહ્યો હે. મોબાઈલ એપ અસા સોફ્ટવેર પ્રોગ્રામ એવે હે જણાને દેખો સ્માર્ટફોન ટેબલેટ ઓર દૂસરા જે મોબાઈલ ઉપકરણ હે વણા પે ઉપયોગ કરવા રે વાસ્તે વણાયો જાવે સા.
1: બિલકુલ આપ ઠીક કહી રહ્યા હો. એપની સહાયતા હું આપી શિક્ષા હે, સ્વાસ્થ્ય હે, બેન્કિંગ, મનોરંજન, સંચાર, ખરીદારી ઓર સરકારી સેવારો જો હે આપી બહુ સારા કાર્યનો ઉપયોગ કર સકા ઓર આપી કૃષિમે ભી અંડો ઉપયોગ કર સકા. આજ રે ડિજિટલ યુગમાં મોબાઈલ એપ માનવ જીવનને સરળ બનાવવા તે, સુવિધાજનક બનાવવા તે ઓર પ્રભાવી બનાવવામાં બહુ બઢિયા ભૂમિકા નિભાઈ રહ્યો સા.
0: બિલકુલ સા. ઓર દેખો મોબાઈલ એપ એક પ્રકારનો કમ્પ્યુટર પ્રોગ્રામ બે જણે મેને દેખો વિશેષ રૂપો મોબાઈલ ઉપકરણ રે વાસ્તે વિકસિત કીધા જાવે અણાને ઇન્ટરનેટ રે માધ્યમો ડાઉનલોડ ભી કરીને ઉપયોગમાં લઈ શકા. આજ દેખો હજારો પ્રકારના મોબાઈલ એપ ઉપલબ્ધ હે જે નરી સારી જરૂરતાને પૂરી કરે. નરી સારા એપ શિક્ષા રે વાસ્તે, કોઈ મનોરંજન રે વાસ્તે હે, તો કોઈ સ્વાસ્થ્ય રે વાસ્તે હે, તો કોઈ ખેતીવાડી રે વાસ્તે હે, તો કુછ જો હે વી વ્યાપાર ઓર બેન્કિંગ કર્યા રે વાસ્તે ભી ઉપયોગમાં લીધા જાવે.
1: બિલકુલ આપ ઠીક કહી રહ્યા હો ને. મોબાઈલ એપ લોગારે જીવનમાં બહુ તરહના સકારાત્મક પરિવર્તન ભી કીધા હે સા. અંડે માધ્યમ સમય હે, શ્રમ હે, દોયારી બચત ભી વેવે. પહેલી જણા કામમાં કરવા વાતે આપણને કાર્યાલય અલગ અલગ ઓફિસારા ચક્કર કાટના પડતા, આજ મોબાઈલ એપની સહાયતા હું આપી ઘર બેઠા કર સકા. યો ઇસ કારણે કે મોબાઈલ એપ આધુનિક જીવનનો એક અભિન્ન અંગ બની ગયા હેસા.
0: બિલકુલ. ઓર શિક્ષા રે ક્ષેત્ર મહિને અગર મોબાઈલ એપની વાત કરા તો શિક્ષા રે ક્ષેત્ર મેં મોબાઈલ એપનો ઉપયોગ જ્યાદાઉં જ્યાદા લાભકારી સિદ્ધવ્યો હે. આપણે જો છાત્ર હે વી ઓર જી વણારા ગુરુ હે દોઈ અણારો વ્યાપક રૂપો ઉપયોગ કર સક્યા હે. ઓનલાઈન કક્ષામાં ભાગ લઈ રહ્યા હે, અધ્યયન સામગ્રી ભી વણાને ઓનલાઈન પ્રાપ્ત વેરી હે, વિડીયો લેક્ચરર દેખ સક્યા હે, પ્રતિયોગી પરીક્ષાની હવું બળ્યા તૈયારી કર સક્યા હે, ઓનલાઈન ટેસ્ટ દઈ સક્યા હે, ભાષા શીખ સક્યા હે. મોબાઈલ એપ રે માધ્યમો છાત્ર કણી ભી ટેમ ઓર કણી ભી જગા પે ભણાઈ કર સકે અને હું શિક્ષા જાદું જ્યાદા સુલભ ઓર પ્રભાવી વણતી તકી જઈ રહી હે.
1: બિલકુલ આપ ઠીક કહી રહ્યા હો. અંડે અલાવા દેખો સ્વાસ્થ્ય રે સંબંધી એપરી વાત કરા તો લોગારે સ્વાસ્થ્યને જીવનશૈલીને અપનાવવા વાતે જોર દીરા હે. અંડે માધ્યમો દેખો ડોક્ટર હું ઓનલાઈન પરામર્શ ભી કર સકા, દવાઈરી જાણકારી કરા પ્રાપ્ત કર સકા, સ્વાસ્થ્ય રિપોર્ટ સુરક્ષિત આપી એપમાં રાખી સકા, વ્યાયામ ઓર યોગરી જાણકારી જ્યાં જત્રી ભી હે વંડો ડાટા ભી વણીમે રખી શકા. અને અલાવા હૃદય ગતિ હે, રક્તચાપ હે ઓર દૂસરી જત્રી ભી સ્વાસ્થ્ય સંકેતકારી સ્થિતિ હે વંડો રિકોર્ડ ભી એપમાં આપી રાખી શકા સા.
0: બિલકુલ. બેન્કિંગ ઓર વિત્તીય અગર સેવારે ઉપયોગની વાત કરે તો દેખો મોબાઈલ બેન્કિંગ એપ વિત્તીય લેનદેનને ભી સરળ ઓર સુરક્ષિત બનાવી શકા. અંડે માધ્યમો આપા પૈસા ભેજ શકા, આપા લઈ ભી શકા, બિજલી પાણી ઓર મોબાઈલના બિલનો ભુગતાન કર શકા, બેંક ખાતાની જાણકારી લઈ શકા, ઓનલાઈન ખરીદારી કર શકા, નિવેશ ઓર વીમા સંબંધી જેટલી ભી સેવા હે વી ભી આપા પ્રાપ્ત કર શકા.
1: બિલકુલ આપ ઠીક કહી રહ્યા હો કે મોબાઈલ રે દ્વારા આપી બહુ સારા કામ કર શકા, વેબ સિરીઝ દેખી શકા, ફિલ્મ દેખી શકા, સંગીત સુન શકા, ઓનલાઈન ગેમ ભી પડ શકા. અંડે અલાવા ઓનલાઈન પુસ્તક આપી પડ શકા, સમાચાર પત્ર ભણ શકા. અંડે અલાવા દેખો ગ્રાહકો જો હે વેપારી લોક જો ગ્રાહકો સંપર્ક ભી વણાઈ શકે, આપણા નયા નયા ઉત્પાદ હે વણારો પ્રચાર પ્રસાર કર શકે, ઓનલાઈન બિક્રી કર શકે. અંડે અલાવા ભુગતાન પ્રાપ્ત ભી કર શકે. અંડે અલાવા શેર માર્કેટમાં ભી આપણો કામ કર શકે સા.
0: બિલકુલ. ઓર દેખો ખેતીવાડીની અગર વાત કરા તો દેખો ભારત જેસા કૃષિ પ્રધાન દેશ મહિને મોબાઈલ એપ આપણે કિસાન ભાઈ વાતે જો હે બહુ જ્યાદા ઉપયોગી સિદ્ધ વેર્યો હે. મોસમરી જાણકારી ભી આસાની મળ શકે, ફસલ સંબંધી સલાહ ભી મળ શકે, મંડીરે ભાવરી જાણકારી મળ શકે, ઉન્નત કૃષિ તકનીકારી જાણકારી ભી આપણે કિસાન ભાઈને મળ શકે, કૃષિ યોજનારી જાણકારી મળ શકે. અને હું કહીએ કે કિસાનને બહેતર નિર્ણય લેવા મહિને ઓર ઉત્પાદન રી બળવાર કરવામાં ભી મદદ મળે સા. સરકારી સેવામાં ભી મોબાઈલ એપનો ઉપયોગ કીધો જઈ રહ્યો હે. સરકાર નાગરિકાને સુવિધાજનક સેવા ઉપલબ્ધ કરાવવા વાતે નરઈ સારા એપ જો હે વિકસિત કીધા હે. અણારે માધ્યમો મનક જો હે દેખો સરકારી યોજનાની જાણકારી પ્રાપ્ત કર શકે, પ્રમાણપત્રારે વાસ્તે ભી આવેદન પ્રાપ્ત કર શકે, શિકાયતા દર્જ કરી શકે, નરી સારી સેવાનો લાભ ભી લઈ શકે હે.
1: બિલકુલ આપ ઠીક કહી રહ્યા હો. અંડે દ્વારા જો હે પ્રશાસનમાં પારદર્શિતા આવી રહી હે ઓર વણારી દક્ષતા ભી બઢ રહી હે સા. આપણો તો આપણે કિસાન ભાઈ બહેનની યોઈસ કહેણો હે કે દેખો નયા નયા જે એપ હે આપણે જો હે विश्वसनीय जगहों से आपने डाउनलोड करना है। अंडे अलावा एप्रो एक्टिविटी दुरुपयोग भी नहीं करना ऐसा, और आपने किसान भाई बहन रहे उपयोग रहे बात जो भी सरकार ऐप जारी कर रही है ऐसा बनी हूँ आप और दूसरी जानकारियाँ भी ले सका सर।
0: बिल्कुल, और ना ऐप नरी सारा लाभ भी ले सका, टेम री बचत वे घर बैठा नरी सारी सेवा रो लाभ ले सका, जानकारियाँ भी तुरंत मिले, संचार में सरलता।